0: आकाशवाणी समाचार हेमांगिनी सोनारा वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र મોદીએ રોજગાર મેળામાં 51,000 યુવાનોને વિડીયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રો આપ્યા। પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે પ્રતિ વ્યક્તિ ભારતનું કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતા અડધાથી પણ ઓછું। ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે વાણિજ્યિક દરિયાઈ ટ્રાફિક ભૂરાજકીય તણાવનું લક્ષ્ય ન બનવું જોઈએ। અમેરિકન રાષ્ટ્રપ્રમુખે H-1B વિઝા દ્વારા વિદેશી કામદારોને અમેરિકા લાવનારા નોકરીદાતાઓ પર લાદવામાં આવતી $1,00,000 ફી એક વર્ષ માટે લંબાવી। અને જાપાનમાં આજથી એશિયન ગેમ્સ 2026નો આરંભ। ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગે ઉદઘાટન સમારોહ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 20મા રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી સંસ્થાઓમાં નવનિયુક્ત 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા। આ પ્રસંગે તેમણે જણાવ્યું, ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ માળખું છે। તેમણે ઉમેર્યું, આપણા યુવાનોના કૌશલ્યએ સમગ્ર વિશ્વનો ભરોસો જીત્યો છે।
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं। मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं। आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक विकसित भारत बनाने का।
0: 20મો રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ યોજાયો। નવા ભરતી થયેલા ઉમેદવારો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે, જેમાં નાણાં, રેલવે, ગૃહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સંરક્ષણ મંત્રાલયનો સમાવેશ થાય છે। 20મા રોજગાર મેળા સાથે કુલ 12,75,000 યુવાનોને નિમણૂક પત્રો પ્રાપ્ત થયા છે। રોજગાર મેળો યુવાનો માટે રોજગારની તકો ઉભી

0: કરવા અને દેશની વિકાસ યાત્રામાં તેમની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા પર સરકારના સતત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પ્રતિ વ્યક્તિ ભારતનું કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતાં અડધાથી પણ ઓછું છે. આજે નવી દિલ્હીમાં પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાના ભવિષ્ય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશોને ઘણીવાર કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર ઠેરવવામાં આવે છે, જે અન્યાયી છે.
1: કાર્બન એમિશન કી જિમ્મેદારી ગલત તરીકે સે વિકાસશીલ દેશો પર ડાલી જાતી રહી હૈ. जबकि ऐतिहासिक सच्चाई ये है, आज भी प्रति व्यक्ति कार्बन एमिशन में भारत का योगदान ग्लोबल एवरेज के आधे से भी कम है. विकसित देशों में भारत की तुलना में 6 गुना ज्यादा प्रति व्यक्ति कार्बन एमिशन हो रहा है. भारत ये तथ्य मजबूती के साथ वैश्विक मंचों पर रखता है.
0: પ્રધાનમંત્રીએ નોંધ્યું કે પેરિસમાં COP21 સમિટમાં આપેલા વચનો સમયપત્રક પહેલા સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ભારત એકમાત્ર G20 દેશ છે.
1: પર્યાવરણ સે જુડે હર ક્ષેત્ર મેં હર સેક્ટર મેં ભારતને અસાધારણ પ્રગતિ કી હૈ. હમારા બડા ફોકસ રિન્યુએબલ એનર્જી પર રહા હૈ ઓર ઇસને પર્યાવરણ સુરક્ષા મેં બડી ભૂમિકા નિભાઈ હૈ. ભારત G20 મેં इकलौता ऐसा देश है जिसने पेरिस में COP21 समिट में जो भी कमिटमेंट्स किए थे उन सारे कमिटमेंट्स को समय से पहले पूरा करके दिखाया है.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, વૈશ્વિક બાયોફ્યુઅલ જોડાણ જેવી વિવિધ પહેલ દ્વારા પર્યાવરણીય સંરક્ષણ માટે નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે.
1: हम दुनिया को साथ लेकर पर्यावरण सुरक्षा के नए मापदंड स्थापित कर रहे हैं. वन सन वन वर्ल्ड वन ग्रिड की सोच हो या इंटरनेशनल सोलर अलायंस CDRI, ग्लोबल बायोफ्यूल अलायंस, इंटरनेशनल बिग कैट अलायंस, मिशन लाइफ लाइफ स्टाइल फॉर एनवायरमेंट, ऐसा हर एक मंच क्लाइमेट और एनवायरमेंट पर भारत के डेडिकेटेड कमिटमेंट्स का प्लेटफॉर्म बन रहा है.
0: આ પ્રસંગે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે બિન અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતો હવે ભારતની કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતાના 54% વધુ ફાળો આપે છે, જે પૂર્વ નિર્ધારિત લક્ષ્ય કરતાં ઘણા વધારે છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય કાયદાના આદરની માંગણીનો પુનરોચ્ચાર કરતાં કહ્યું કે વાણિજ્યિક દરિયાઈ ટ્રાફિક ભૂરાજ કે તણાવનું લક્ષ્ય ન બનવું જોઈએ. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં સંઘર્ષને કારણે ભારતીય જહાજો અને નાગરિકોને નુકસાન થયું છે. ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે ગુરૂવારે સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે દરિયાઈ નેવિગેશનના અધિકારને બળજબરી, ધમકીઓ, ગેરકાયદેસર પ્રતિબંધો અથવા મનસ્વી હસ્તક્ષેપથી અસર થવી જોઈએ નહીં. તેમણે એરિયા ફોર્મ્યુલા હેઠળ દરિયાઈ સુરક્ષા અંગે ચર્ચા કરવા બહેરીન દ્વારા બોલાવાયેલી કાઉન્સિલની અનૌપચારિક બેઠકમાં આ વાત કરી હતી. એપ્રિલમાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે 2 ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ચેતવણીરૂપ ગોળીબાર કર્યો હતો. જુલાઈમાં સંયુક્ત આરબ અમીરાતમાં નોંધાયેલા 2 જહાજ ઉપર ઈરાની હુમલામાં 1 ભારતીય નાવિકનું મોત થયું હતું અને બીજાને ઈજા થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સેન્ડર AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા દ્વારા વિદેશી કામદારોને અમેરિકા લાવનારા નોકરીદાતા ઉપર લાદવામાં આવતી $1,00,000 ફી 1 વર્ષ માટે લંબાવી. આ મુજબ વર્ષ 2025માં ફી લાદવામાં આવી ત્યારથી IT કંપનીઓ માટે H-1B વિઝા નોંધણીમાં 92% ઘટાડો થયો છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે ફી વધારવાથી અમેરિકન કામદારો અને સ્નાતકો માટે રોજગારની તકોમાં સુધારો થશે. H-1B વિઝા કાર્યક્રમના લાભાર્થીઓમાં ભારતીયો સૌથી મોટો જૂથ છે. આ ફી એવા લોકો પર લાગુ પડતી નથી જો પહેલાથી જ વિદ્યાર્થી વિઝા પર અમેરિકા રહે છે અને નવા H-1B વિઝા માટે અરજી કરી રહ્યા છે. આ ફી હાલના H-1B વિઝાના રિન્યુઅલ પર પણ લાગુ પડતી નથી. प्रधानमंत्री नरेन्द्र मोदी सार्वजनिक जीवन में 25 वर्ष पूर्ण थे निमित्ते आकाशवाणी समाचार विभाग द्वारा सेवा संकल्प अभियान पर विशेष श्रेणी प्रसारित कर आज कड़ी में प्रस्तुत है कि भारतीय अवकाश नीति 2023 अंतर्गत भारत अवकाश क्षेत्र सुधाराओं देश अवकाश कार्यक्रमों ने सरकारी एकाधिकार में एक गतिशील स्पर्धात्मक जाहिर खानगी इकोसिस्टम में परिवर्तित करो एक अहवा
2: अवकाश क्षेत्रमां सुधाराओ अवकाश टेक्नोलॉजी विकसावामां मदद करी रह्या छे। आईआईटी मद्रासना इजनेरोनी टीम द्वारा स्थापित अवकाश स्टार्टअप गैलेक्साई विश्वना प्रथम ऑप्टो एसएआर उपग्रह मिशन दृष्टि विकसावी जे तेनी साबिती पूरे छे। गैलेक्साईना सीईओ अने सहस्थापक सुयेश सिंहे अवकाश क्षेत्रमां सुधाराना फायदाओ अंगे आकाशवाणी साथे विशेष वात करी।
3: सरकार टेक्नोलॉजी ट्रांसफर R&D और ज्यादा फंडिंग के जरिए इस सेक्टर को सपोर्ट कर रही है। इसमें 1,000 करोड़ रुपए का स्पेस सेक्टर वेंचर कैपिटल फंड और स्पेस टेक्नोलॉजी डेवलपमेंट फंड जैसी पहल शामिल हैं। इससे हमारी जैसी नई कंपनियों को मुश्किल चुनौतियों का सामना करने, भारत में अहम टेक्नोलॉजी विकसित करने और भारत के स्पेस प्रोग्राम को अगले चरण में ले जाने के लिए सार्थक योगदान का आत्मविश्वास मिलता है।
2: अवकाश क्षेत्र में सुधाराओ जाहिर खानगी भागीदारी ने प्रोत्साहन आपी रहा है और अवकाश क्षेत्र में कामगिरी ने वधारवा तथा एक विशाल इकोसिस्टम बनावामां मदद करी रहा है। जयेश वेगड़ा, आकाशवाणी समाचार, अमदावाद।
0: जापानना आईची नागोया स्थित पालोमा मिझुओ स्टेडियम खाते आज एशियन गेम्स 2026 उद्घाटन समारोह भारतीय समय मुजब बपोरे 2:30 शुरू थशे। मनु भाकर और तजिंदर पाल सिंह तूर उद्घाटन समारोह में भारतीय ध्वज साथ टीमनुं नेतृत्व करशे। एशियन गेम्स आगामी 4 ऑक्टोबर सुधी चालशे, जेमां 500 वधु भारतीय खेलाड़ियों 37 रमतों में भाग लेशे। इजाने कारणे भालाफेंग चेम्पियन नीरज चोपरा स्पर्धामां नथी। पीवी सिंधु बेडमिंटन, ज्यारे मीराबाई चानू वेटलिफ्टिंग टुकड़ीनुं नेतृत्व करशे। शूटिंगमां मनु भाकर, लवलीना बोर्गोहेन बॉक्सिंग भाग लेशे अने अमन सहरावत कुश्ती में भारत नो प्रतिनिधित्व करशे। एशियन गेम्स की आवृत्ति में 45 देशों अने प्रदेशों खिलाड़ियों 43 रमतों अने 469 मेडल इवेंट्स में भाग लई रहा छे। अंतमां मुख्य समाचार फरी एक वार। प्रधानमंत्री नरेन्द्र मोदीए रोजगार मेळामां 51,000 युवानोने वीडियो कॉन्फरन्स द्वारा निमणूकपत्रो आप्या। प्रधानमंत्रीए जणाव्यु छे कि प्रति व्यक्ति भारतनुं कार्बन उत्सर्जन वैश्विक सरेराश करता अर्धाथी पण ओछू। भारते संयुक्त राष्ट्र सुरक्षा परिषदमां कह्युं कि वाणिज्यिक दरियाई ट्राफिक भूराजकी तणावनुं लक्ष्य न बनवुं जोईए। अमेरिकन राष्ट्रप्रमुखे H-1B वीजा द्वारा विदेशी कामदारोने अमेरिका लावनारा नौकरीदाताओ पर लादवामां आवती $1,00,000 फी एक वर्ष माटे लंबावी अने जापानमां आजथी एशियन गेम्स 2026 आरंभ भारतीय समय मुजब बपोरे 8 वागे उद्घाटन समारोह। आकाशवाणी परथी समाचार पूरा थया, हवे पछी
4: आकाशवाणी मुंबई। अमिता बड़े राष्ट्रीय बातम्या देत आहे। ठळक बातम्या। विकसित भारताचं स्वप्न साकारण्यात सरकारी सेवांमध्ये रुजू झालेल्या युवकांची भूमिका अतिशय महत्वाची असल्याचं प्रधानमंत्री नरेंद्र मोदी यांचं प्रतिपादन। 51,000 जास्त युवकांना नियुक्तीपत्रांचं वितरण। भारताचं प्रतिव्यक्ती कार्बन उत्सर्जनाचं प्रमाण जागतिक सरासरीच्या अर्ध्यापेक्षाही कमी असल्याचं प्रधानमंत्री नरेंद्र मोदी यांचं प्रतिपादन। मध्य प्रदेशात कार नाल्यात कोसळून 8 जण ठार। ग्रीनलँडमध्ये अमेरिकी सैन्याच्या कायमस्वरूपी तैनातीसाठी अमेरिका डेन्मार्क यांच्यात करार। आणि आशियाई क्रीडा स्पर्धांचा उद्घाटन समारंभ थोड्याच वेळात जपानमध्ये रंगणार। मनू भाकर आणि पवन सहरावत भारताचे ध्वजवाहक। विकसित भारताचं स्वप्न साकारण्यात आज सरकारी सेवांमध्ये रुजू झालेल्या युवकांची भूमिका अतिशय महत्वाची असून या प्रवासाला बळ देणारे निर्णय त्यांना घ्यायचे आहेत असं प्रतिपादन प्रधानमंत्री नरेंद्र मोदी यांनी आज केलं। 20व्या रोजगार मेळाव्यात विविध सरकारी विभाग आणि संस्थांमध्ये नियुक्त झालेल्या 51,000 युवकांना नियुक्तीपत्रांचं दूरस्थ पद्धतीनं वाटप केल्यानंतर ते बोलत होते। देशातल्या इतर युवकांप्रती या युवकांची विशेष जबाबदारी आहे, ही बाब त्यांनी अधोरेखित केली। काहीच दिवसांपूर्वी नवी दिल्लीत झालेली ब्रिक्स परिषद, विविध देशांशी झालेले मुक्त व्यापार करार आणि यामुळे युवकांसाठी निर्माण होणाऱ्या नव्या संधी यांचाही त्यांनी उल्लेख केला।
1: बीते वर्षों में भारत सरकार का निरंतर जोर युवाओं को भविष्य के लिए तैयार करने पर रहा है। नेशनल एजुकेशन पॉलिसी, स्किल इंडिया मिशन, प्रधानमंत्री कौशल विकास योजना या अप्रेंटिसशिप को बढ़ावा देने का प्रयास, हमारी कोशिश है कि युवाओं की पढ़ाई और उनकी स्किल्स बदलती इकोनॉमी की

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना अने न्यूज ऑन एआईआर मोबाइल एप्लिकेशन पर एकदम खरा सोना जो कार्यक्रम गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे तरुलता करोड़िया। तमाम मित्रों ने तरुलता करोड़िया ना सस्नेह नमस्कार। मित्रों कार्यक्रम की शुरुआत में हूँ आपने एक आवाज संभळावुं छुं। आपे ओळखवानी छे ए व्यक्ति के आ कोण छे जेमनो आ अवाज छे अने आ जे तमे गीत सांभळ्यो ए पण एमणे ज रचेलुं हतुं।
1: શબ્દોની સંગત તું છોડી મારા સાધુ મને આપો એક અનહદનો સૂર। અમે 1967 કે 68માં વલ્લભ સ્વામી પાસે રાત્રે બેઠા હતા અને મૂળ તો સ્વામિનારાયણ સંતોની કવિતાના મૂળ રાગ શું છે જાણવા ગયા હતા અને પછી એની પાસે કંઈક સાંભળીએ અને વલ્લભ સ્વામીએ દરબારી ગાયો। કેટલો વખત ગાયો હશે ખબર નહીં, 50-55 મિનિટ સુધી એમણે ગાયું ને એમનું જે એમનો વિદ્યાલય છે, અત્યારે તો વલ્લભ સ્વામી નથી પણ એમનું જે વિદ્યાલય તો છે એ સાયન સ્ટેશનની નજીક છે। એમણે જે રાગ પૂરો કર્યો અને પછી એકાદ બે મિનિટ એક ટ્રેન પસાર થઈ અને વિવેર શોકડમ આખું એક વાતાવરણમાંથી ટ્રેને કે ડિસ્ટર્બ કર્યા હોય તો મેં પૂછ્યું કે છેલ્લા 55 મિનિટમાં કોઈ ટ્રેન પસાર નહોતી થઈ। આટલો બધો અદ્ભુત અનુભવ એમના સૂરમાંથી મળ્યો અને એક ક્ષણ એટલી બધી સ્મરણીય છે કે એટલા માટે આ ગીત સ્મરણીય બની ગયું કે શબ્દોની સંગત તું છોડી મારા સાધુ। વલ્લભ સ્વામી સ્વામિનારાયણના સાધુ હતા અને ઉસ્તાદ ફૈયાઝ ખાના શિષ્ય હતા।
0: મિત્રો આ અવાજ ઓળખી ગયા? મિત્રો આ ભાગ અમે લીધો હતો આકાશવાણીમાં થયેલા મુલાકાતમાંથી જેની શ્રેણીનું નામ હતું અતીતમાં ડોક્યું। તો આપે ઓળખવાનો છે અવાજ અને આપે જે ગીત સાંભળ્યું, ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે વધવનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં। તો મિત્રો આ ગીત કોણે રચ્યું છે એમનો જ આ અવાજ હતો અને આજે એમની જન્મ જયંતિ છે। મિત્રો એટલું જ નહીં, સોને પે સુહાગા આજે રાધાષ્ટમી છે એટલે કે રાધાજીનો પણ જન્મદિવસ છે। જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધાજીનો જન્મદિવસ હોય છે અને આજે છે રાધાષ્ટમી। તો આજના કાર્યક્રમમાં આપણે આ જે કવિ હતા, જે સાહિત્યકાર છે, જે પત્રકાર છે, જેમનો અવાજ આપે ઓળખ્યો નથી હજી સુધી, કોઈના ફોન આવ્યા નથી, નંબર છે 02245154135 અને આ નંબર પર આપે ફોન કરીને જણાવવાનો છે કે આજે આ કયા સાહિત્યકારનો કે પત્રકારનો જન્મદિવસ છે। નવલકથાકાર હતા, નાટ્યકાર હતા અને સરસ મજાના ગીતો લખ્યા છે અને એ ગીતો આપણે માણતા હોઈએ છીએ। અવાજ આપે ઓળખવાનો છે, ત્યાં સુધી આવો માણીએ આ બીજું ગીત।

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી તરુલતા કરોડિયાની સાથે અને હરીન્દ્ર દવેના શબ્દોમાં આજે રાધા એટલે શું એ આપણે જાણીએ કે હરીન્દ્ર દવેની પણ આજે જન્મજયંતિ છે અને રાધા અષ્ટમી છે તો હરીન્દ્ર દવે રાધા વિશે શું લખ્યું છે હરીન્દ્ર દવે એવું લખે છે કે રાધા એમ કહે છે કૃષ્ણ તો ક્યાં ગયા જ નથી જે દેહ ગયો એ તો એનો પડછાયો હતો કૃષ્ણ મારા શ્વાસોશ્વાસમાં છે અણુએ અણુમાં છે રગો રગમાં છે મારી આંખોમાં છે અને મારી આત્મામાં છે રાધા એ પ્રશ્ન નથી રાધા તો ઉત્તર છે રાધા એ પ્રતીક્ષા નથી રાધા એ પૂર્ણતા છે કૃષ્ણને પામ્યા પછી પણ જે પામવાનો તલસાટ રાખે એનું નામ રાધા છે હરીન્દ્ર દવે એવું કહે છે કે કૃષ્ણ એ દેહ નથી ચેતના છે આત્મા છે અને રાધા એ ચેતનાનો અનુભવ છે પ્રેમ એટલે એ ચેતનાને પામવાની ઘટના છે

0: માધવ ક્યાંય નથી મધુવનમાં. આ નવલકથામાં હરીન્દ્ર દવે રાધાનો વિરહ વર્ણવતા લખે છે કે ગોવર્ધન પર્વત અમારા પર પડવા દીધો હોત ને તો જ સારું થાત. આ વિરહના પહાડની અસહ્ય પીડા તો સહન કરવી ના પડત.
1: દેવર્ષિ, તમે ગોવર્ધન પર્વત જોયો છે? અરે, અત્યારે તે એની કોમળ અંગુલી પર તોડાઈ રહ્યો છે. અરે, ચાલો જલ્દી કરો, એ પર્વતની નીચે આશી લઈએ. દોડો, નહીં તો ઇન્દ્ર આપણને જીવતા નહીં રહેવા દે. ચાલો, અરે દોડો, જલ્દી કરો. હાય રે, એ દિવસે તમે તમારી કોમળ આંગળી પર શ્રાપ માટે તોડી રાખ્યો. આંગળી ખેંચવી લીધી હોત અને પર્વતે અમારા પર પડવા દીધો હોત, આજે તો કેટલા પાડી.

0: अधराते मधराते द्वारिका ना महल मई राधा नो नाम याद आव्यु। मित्रों हरिन्द्र दवे आ गीत में लखे छे के द्वारका ना वैभव वच्चे रुक्मणी नी सोड त्यजी ने राधा नी याद आवता कृष्ण व्याकुळ बने छे। अने गीत में हरिन्द्र दवे आगळ लखे छे द्वारिका नो घुघवातो खारो घुघवाट, द्वारिका नो घुघवातो खारो घुघवाट दूर यमुना ना नीर ने वलोवे।
1: उद्धव तमे मने नथी ओळखता पण कृष्ण तो ओळखे छे, ल्यो आ मारी भेट एने आपजो।
2: आहा लीला वासनी वासळी,
1: અહીં મધ્યરાત્રિએ વાસળી વગાડતા ત્યારે અડવાણા પગે જાડી જાખરા સાપ મીછી કે વાઘ વરુના ભયને કોરે મૂકી અમે યમુના તટે દોડી આવતા। એને કહેજો કે ઊંડો નિસાસો હવામાં વહેતો ન મૂકે, આ વાસળીમાં એને ભરે, એ વિંદે વિંદમાં ઘૂંટાઈને મારા અંતઃકરણ સુધી પહોંચશે। મથુરામાંથી કોઈ જાગે કે ન પણ જાગે, વૃંદાવનમાંથી એક બાવરી દોડી આવશે।
2: દેવી કૃષ્ણ તો સર્વવ્યાપી છે, તેનો સ્થૂળ સંબંધ તમે મનમાં શું બાંધીને બેઠા છો? એના નિર્ગુણ રૂપના ધ્યાનમાં મનને જોડો।
1: ઉદ્ધવ તમને મથુરાવાસીઓને 10-20 મન રહેતા હશે, અમારે ગોકુળવાસીઓને તો એક જ મન હતું, અને માધવ

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર. એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં વાતો થઈ રહી છે હરીન્દ્ર દવે અને રાધા અષ્ટમીની. તો હરીન્દ્ર દવેએ રાધા વિશે શું લખ્યું છે? તો હયાતીમાં હરીન્દ્ર દવે એવું કહે છે કે હું રાધાને વિરહણી તો માનતો જ નથી, હું એને વિરહણી તરીકે જોઈ શકતો નથી, કારણ કે રાધા પાસે તો કૃષ્ણ છે, કૃષ્ણની યાદો છે, અને જેની પાસે યાદો હોય એ મિલનનો બીજો દરવાજો છે. એ વિરહણી તો કઈ રીતે હોઈ શકે?

0: અડચામના માળખામાં રસ પડ્યો. ત્યાં નંદ, જશોદા, ગોપ, ગોપી, રાધા, વૃષભાનુ, યમુના, વ્રજની નિકુંજો અને ગોધણમાં ક્યાંય કૃષ્ણ દેખાયા? હું ત્યાં છું, અહીં નથી. અને નારદ, તમે કૃષ્ણની સાથે હતા, હું કૃષ્ણથી અળગો હતો.
1: એમ તો ત્રિવક્રાના ભવનમાં પણ મેં કૃષ્ણને જોયા હતા. જરાસંઘના ક્રોધમાં અને વિશ્વની શ્રદ્ધામાં પણ મને કૃષ્ણ દેખાયા હતા.
0: તમે માતા દેવકીની પૂજાને

આજે આટ આટલા વર્ષો પછી કોણ જાણે છે કે વ્રજમાં શું થયું હશે. નંદ અને યશોદા વૃદ્ધ થઈ ગયા હશે. રાધા પણ વૃદ્ધાવસ્થાની આરે પહોંચી હશે. અને રાધાની એવી એકેય અવસ્થા નથી કે જ્યાં કૃષ્ણ ન હોય. આપણે જેને દુર્યોધનની રાજસભામાં, કુરુક્ષેત્રના મેદાનમાં કે પાંડવોના રાજ્યારોહણ વેળાએ જોયા, એ કૃષ્ણ ત્યાં નહીં હોય. ત્યાં તો નંદકિશોરની પૂજા થતી હશે. હજી સૌ આ કદંબના વૃક્ષે પેલો બાળક ઓળકોળામણી રમતો એ યાદ કરતા હશે. હજી રાધાને કૃષ્ણનું ભુવન મોહન સ્મિત સ્વપ્નમાં આવતું હશે.

કૃષ્ણ અને માનવ સંબંધો 1982માં લખેલું હરીન્દ્ર દવે પુસ્તક, જેમાં કૃષ્ણના જીવનમાં આવેલા બધા જ માનવ સંબંધો વિશે એમણે ખૂબ જ ચિંતનાત્મક રીતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બધા જ પાત્રો વિશે થોડું થોડું લખ્યું છે. અને એમાં એમણે રાધા, અર્જુન, દ્રૌપદી, રૂકમિણી આ બધાની જ વાતો કરી છે, જેમાં એમણે રાધાની સુંદરતા, રાધાનો નિસ્વાર્થ પ્રેમ અને રાધાની વિરહની વ્યાકુળતા ખૂબ જ સરસ રીતે વર્ણવી છે. અરુણભાઈ માંડવિયાની ફરમાઈશ પર હવે પછીનું ગીત, અને હમણાં જે આપે ગીત સાંભળ્યું એ હતી ભરત ખોનાની ફરમાઈશ.

સુમતિબેન પટેલનો ફોન હતો અને એમનું કહેવું છે, હરીન્દ્ર દવેના શબ્દો છે, કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. અને હરીન્દ્ર દવેને જ્યારે જ્યારે સાંભળીએ છીએ, આજે તો એમનો અવાજ સાંભળવા મળ્યો એટલે ખૂબ જ લાગણીશીલ થઈ ગયા છે અને આંખો ઉભરાઈ આવી, કારણ કે હરીન્દ્ર દવેનો અવાજ એમને ખૂબ પ્રિય છે અને હરીન્દ્ર દવે એમના ખૂબ પ્રિય સાહિત્યકાર પણ છે. એટલે સુમતિબેન ખૂબ ભાવવિભોર બનીને ફોન કરી રહ્યા હતા. મિત્રો, આપે જે હરીન્દ્ર દવેનો અવાજ સાંભળ્યો એ અતીતમાં ડોક્યો નામની જે અમારી શ્રેણી આવતી હતી, એ શ્રેણીમાં આ સુરેશ દલાલે એમનો જે મુલાકાત લીધી હતી એ મુલાકાતનો અંશ હતો. અને આપે રાધાના જે ત્રણ પ્રસંગો સાંભળ્યા એ માધવ ક્યાંય નથી મધુવનમાં આ નવલકથાનો નાટ્યાત્મક રૂપે અમે શ્રેણીબદ્ધ નાટ્યાત્મક રૂપે એને પ્રસારિત કરી હતી. આ નવલકથાને એના ત્રણ અંશો આપે સાંભળ્યા હતા. મિત્રો, આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર કાર્યક્રમ ગીત ગુર્જરી. તરુલતાની સાથે વાતો થઈ રહી છે, હવે તો પૂરી થવામાં છે, રાધા અષ્ટમી અને રાધા વિશે હરીન્દ્ર દવે શું લખે છે. તો રાધાના લટની લહેરાતી કાળાશ, રાધાની લટની લહેરાતી કાળાશ, ખોવાયો કાન કેમ શોધું, યમુનાના વેણમાં તરંગતું ગાન, યમુનાના વેણમાં તરંગતું ગાન, એમાં મનગમતી તાન ક્યાં શોધું.